શ્રુતા સંગવારી હો, મેં ગુડ વાત કરત રહી પ્રવાસી પક્ષી દિવસ કે વિષયમાં. થોડક નવું આપ મને મેં બતાહા ભૈયા હો. ભૈયા હો, પ્રવાસી પક્ષી જોન હવે ઓમન ભોજન, પ્રજનન અવ અનુકૂળ મોસમ કે તલાશમાં હર બચ્છર હજારો કિલોમીટર દૂરી લ તય કરકે એક સ્થાન ને દુસર સ્થાન, વિશેષ કરકે શરદીમાં ગરમ ઇલાકામાં પ્રવેશ કરથે, પ્રવાસ કરથે ભૈયા હો. અવ ખાસ કરકે મુખ્ય રૂપસે મેં સાઇબેરિયા, યુરોપ અવ મધ્ય એશિયા સે અક્ટૂબર માર્ચ કે બીચ ભારત આથે, જો કે પારિસ્થિતિક સંતુલન પર બેહદ હી મહત્વપૂર્ણ હાવા ભૈયા હો. એમન લંબા યાત્રામાં જૈસે પક્ષી હજારો મિલ કે ચુનૌતીપૂર્ણ યાત્રા લા કરકે મતલબ એમન યહાં તક પહોંચથે. અવ સાથ હી ભૈયા હો, એમન કે જો મહત્વ બાત લા આપને બતાત હું, જૈસે કે એમન હાનિકારક કીટ લા નિયંત્રિત કરથે અવ બીજ કે ફેલાવમાં મદદ ઘલો કરથે. આ ખતરા એમન પર રથે ભૈયા હો, જલવાયુ પરિવર્તન, પ્રદૂષણ અવ શહેરીકરણ કે કારણે એમન કે અસ્તિત્વ હર ખતરામાં રહીથે. તો હમલા એ સબ બાત લા, મહત્વપૂર્ણ બાત લા હમલા જાનના હવે, તાકિ હમન ઓમન કે ખતરા લે હમન ઓમલા નિજાત દિલા સકન ભૈયા હો. એ છોટ છોટ બાત લા હમલા ધ્યાન રાખના હવે. તો એ રીસ ભૈયા હો, પ્રવાસી પક્ષી દિવસ કે ઉપર ગોડ બાત કહા. આવો આપ મન ભી ગોડ બાત લા સુને હાવા, તો જરૂર આપ મન એ બાત લા શ્રુતા કરિયા ભૈયા હો. આવો આજ હવે મહારાણા પ્રતાપ કે જયંતી કહા, જો કે મહારાણા પ્રતાપ જયંતી હર બચ્છર ભૈયા હો 9 મઈ કે વિક્રમ સંવત જ્યેષ્ઠ શુક્લ તૃતીયા મેવાડ કે મહાન રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપ કે વીરતા અવ સ્વાભિમાન લા યાદ કરે બર મનાય જાથે. એમન કે જન્મ 1540માં કુંભલગઢમાં હોય રહીસ. અવ યે મુગલ કે ખિલાફ સંઘર્ષ ભર પ્રસિદ્ધ હવે. એ દિન વિશેષ કર રાજસ્થાનમાં શૌર્ય દિવસ કે રૂપમાં ધૂમધામલે મનાય જાથે. એમન કે માતા પિતા મહારાણા ઉદયસિંહ દ્વિતીય અવ રાની જીવંત કંવર હવે. મુગલ સમ્રાટ અકબર કે આઘુ નહીં ઝૂકકે મેવાડ કે સ્વતંત્રતા કે રક્ષા કરેવાલા અદમ્ય સાહસી યોદ્ધા રહીન. ઉપલબ્ધિ એમન કે ભૈયા હો, હલ્દી ઘાટી કે યુદ્ધ 1576 અવ ગુરિલ્લા યુદ્ધ નીતિ, એ દિન પૂજા અર્ચના કરકે શોભાયાત્રા નિકારે જથે, ઉકર બહાદુરી કે કિસ્સા કવિતા પાઠ ગોષ્ઠી ઘલોક આયોજિત કરે જાથે. બહુ જગામાં ખાસ કરકે રાજસ્થાનમાં એ દિવસલા ધૂમધામસે મનાય જથે. તો ભૈયા હો, આજ મહારાણા પ્રતાપજી કે જયંતી હવે, તો હમન ઉકર પર ભી હમન સતસત નમન કરાથન ભૈયા હો, અવ જયંતી ભી મનાત હવે. તો ભૈયા હો, અબ અવ વિષય હવે મોર કરા, જો કે હે ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે પુરોધા ગોપાલ કૃષ્ણ ગોખલેજી કે જયંતી. ભૈયા હો, એમન કે જયંતી ભી આજી કે દિન પ્રતિ બચ્છર મનાય જથે ભૈયા હો, જીકર જન્મ 1866માં મહારાષ્ટ્ર કે રત્નાગીરીમાં હોય રહીશ. એમન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ કે મહાન નરમપંથી નેતા, સમાજસેવી અવ મહાત્મા ગાંધી કે રાજનીતિક ગુરુ રહીન. એમન 1905માં સર્વેન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી કે સ્થાપના કરીન, અવ શિક્ષા અવ સામાજિક સુધાર પર કાર્ય ઘલો કરીન. એમન દેશમાં શિક્ષા કે વિસ્તાર, જાતીય ભેદભાવલા ખતમ કરે, અવંચિત કે ઉત્થાન પર સંઘર્ષ ઘલો કરીન. યોગદાનમાં એમન ભારતમાં બ્રિટિશ શાસન કે દૌરાન સંવૈધાનિક સુધાર કે વકાલત કરીન. 19 ફરવરી 1915 કે ગોખલેજી કે નિધન હોઈસ. ગોખલેજીલા ઉકર વિત્તીય મામલા કે સમજ કે કારણ ભારત કે ગ્લેડસ્ટોન ઘલો કહે જાત રહીસ. આપ મન કે જયંતી સમાજ કે પ્રતિ ઉકર સમર્પણ અવ શિક્ષા કે મહત્વલા યાદ કરે કે દિન હવે. ગોખલેજી કે જન્મ બ્રાહ્મણ પરિવારમાં હોય તો રહીશ, બાકી બને જ ગરીબ હોય કે બાદ ભી પરિવાર કે મન એ સુનિશ્ચિત કરી કે ગોખલેજીલા અંગ્રેજી શિક્ષા મિલે. અવ ઉકર કારણ હિ બ્રિટિશ રાજમાં ક્લર્ક અર્થાત છોટે અધિકારી કે રૂપમાં રોજગાર ઘલોક મિલીશ. કાલેજ કોલ્હાપુર કે રાજારામમાં અધ્યયન કરીન, જો કે ભારતીયમાં પહેલી રહીન. ભૈયા હો, મહાન ભારતીય દાર્શનિક ચકપ્પન કે માર્ગદર્શન લઈ સ્નાતક કે ઉપાધિ પ્રાપ્ત કરીન ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનાડે કે સામાજિક કાર્ય